ભાવ, મન આર પાઓ ધન રાખો આગે, મન કી મત મોહે સગલ ત્યાગી, જો પ્રભ કી હર કથા સુનાવે અન દિન ફેરાઓ તિસ પીછે વૈરાગી, પૂરબ કર્મ અંકુર જબ પ્રગટે ભેટે ઓ પુરખ રસિક બૈરાગી, મિટે ઓ અંધેર મિલત હર નાનક, જન્મ જન્મ કી સોઈ જાગી,